0: 要跟能不能再去的么呢？
1: 地
0: 木地木，那地木跟那，等下土木了，等那个凌晨地那个高头交那个东西，你那个就咱们把整个整治的，那个科生办的高头交有，大大路个你当年走路跟拖几个村的呢，前那个大些了，像这个杨村店村，你那不都像我个整治的，土木个地当那工人，大路中央，像这个杨村的，等你跟那南他前那南把你个做，他整个整治的等这里，简直是个统统的眼目。
1: 다 침통지 정말 그 또 흐치고 들었다니 반성거 여러분도 그 너무 있잖아 단도 본 들어와서 또 본 데이나 하는 게 쉬워 그 뒷문 나른 게 있잖아요 침통지 인비 차니스 보느라 다 그 인지나라 뒤진다 다 수군도 목숨이 있잖아 다 소수를 나주고 갑다지나 주고 너무 이기니 다 동업무 인지나 다 소중 세퍼스 군도 본데 아랑도 그 rāngzhīng yōgī wātsi, tā sōzhōng tōgōndi rāng tōkō rāngzhīng zī yōgū gōzhī ngō tārchī dā.
0: Rī.
1: Tāngjīk tēn tāngka shāwā kāngzhī yō dhīm nārā tōmrī, tē lā gā nāng zī, yāng nā rāng tōgō yōgū.
0: Dēngā.
1: Tā tāngka sōzhōgō zhōngzhīgā tā nā rāngzhī nārā sōzhōng dā, tā khuñjōg zhī mā rāng tōgō dēngjī nā, tā sōzhōng lāglam tā dōgī māngzhī yīngzhī tāki shā gō mō.
0: Rī.
1: Tē tōmā tā nīyā tī jīm tā khūlā sōzhōng jēpān tōgōndā bīyāngā chā mēnō ndi tōgōndā rāngī pēchā yīnō. Tōgōdā rāng tōgō dēshī dēngu nō gājīyā rāng jīm tōgōdā jēmī kī nēntā kī jīm tā sōsō tōmī rō. Tā tōgōdā chikā chā mī rā. Mēnī kī chā mī yīn jī nā tā jīm tōgō hui chā tā jū tōgōdā yāng gājīyā rā sī.
0: Yārī.
1: Hui lō nā chū gō tā hui lō jī nā mī rī kū pē jī gā tā tēng kī yinzinara chukku. Dan dablan khanluk ku jakuina chukku mir gungshira hibjian rugu tuma da huyiluk tang kanchay tuma ika.
0: Dinga.
1: Daitang da huumiga da hirka chitit tukutu gung pila yara yugu na. Dianchika da rungi mungar ka kandri humbuzu langu na gungayinara da huyiluk tang kanchay tuma ika. Dikyunga yang di jinti ina kuila da chisugunara huicha nopa tang. Huicha mtukunza mungu ताजु देन चिकता कुचा हेतन ताजु तुतु कुम दिसुनी तारी वार सुसु जामिस कुम रे
0: री
1: तमोज बाती हन चिक संग तुने इंजना दम सोजों उस कुम दे छाजतन छाजि युनी देन चिकता छु कुम रे दिछु दानजन गन दशिन तुतु कुम दे देंगि सुसुम तुगु जा ता सावा कंसिल इनारे ता तुतु कुते छेतन ग ᱡᱩᱱᱟ ᱪᱟᱨᱡ ᱪᱟᱨ ᱠᱩᱡ ᱠᱩᱞᱤ ᱥᱟ ᱠᱚᱢᱥᱤ ᱡᱮᱱᱚ ᱛᱮᱞᱟ ᱪᱟᱨᱡ ᱠᱩᱡ ᱫᱮ ᱛᱟᱢᱟᱛᱟ ᱛᱤ ᱡᱤᱱᱛ ᱥᱚᱡᱩᱝᱵᱟ ᱪᱟᱨᱡ ᱠᱩᱡ ᱫᱮ ᱛᱟᱢᱟᱛᱟ ᱠᱩᱡ ᱡᱩᱱᱟ ᱜᱤᱠᱤᱝ ᱜᱟ ᱠᱩᱜᱤ ᱱᱩ ᱥᱟᱣᱟᱱᱟ ᱪᱷᱚᱠᱚᱣᱟ ᱡᱟᱝᱡᱤ ᱜᱤ ᱛᱤᱛᱟᱨ ᱛᱚ ᱚᱠ ᱞᱚᱝᱡᱩᱵ ᱥᱮ ᱠᱩᱱᱩ ᱛᱚ ᱛᱚᱢᱤ ᱨᱮᱭᱚ ᱱᱮᱢᱚ ᱛᱩᱱᱤ ᱪᱟᱨᱡ ᱨᱮ ᱭᱚᱯᱟ ᱛᱟ ᱠᱩᱡ ᱡᱩᱱᱟ ᱛᱟ ᱠᱤ ᱟᱢᱜᱤ ᱭᱚᱯᱟ ᱛᱤᱪᱷᱩ ᱛᱟᱱᱡᱤᱱ ᱥᱮ ᱠᱤᱱᱩ ᱜᱩ ᱛᱩᱢᱟ ᱥᱤ ᱡᱤᱱᱛᱮ tā khuñi khuñi lūtūg zhāng jīna rā tā chīli tūrsīm zhōmbā jīnta tā dīzhāng lānt bī chīnyi tāng jārī tā khuñi sūsū tī dā mī yā.
0: Rī, rī rī rī. Rī gāna kūni kērāng gā tā rāng rāng chamdāng zhīgī nōngi tāndā nī tī jīng gā rāng gā shāyī tē chikī lūpsū tāng nī nā nā shū sīm dā mūs gā kārī kāpdāyā kēyō kā tī nā kūni nā gā lūpchū rā yāng nā gā rgīn nā bā nī gī kāpdāyā kūnū kūrum chō nē rā tī jīn tā gā gā tā chāng jīz gā nā mūs gā lūn tam nū nā gā jāb lūg nā tā gā rgīn tāng chamdāk gā jāb chū chā rām dāk bā chūn dā sū kā gā tām jīl māng pūrī yō nā rī tā sēr gō tī xiāng gā kērāng sūn jī nā rā tī jīn tā rāng gā shāyī ndē kāpdāyā lūpsū nā yōk wāyī nūg xiāng gā tā zāng gā chāng jīn dā tā wā zī gā lūn tāp sū nā rā nī tā nān dī tā shāyī yān sūn jī nā mū gā chāng jī zī gā lūn yō gā ndā gā gā lūp chā gā nāng gā lūp chūng gā nām jir zūng yī tā nī gā rgīn gō nā kāpdāyā kī yō gā nī nān dī shāyī zūn sūn jī nā dī kiong gā lūp chūng gā nām jir zū chā mō zī gā nā dā zūng yī tā nī kāpdā zī gā tōng tōng rī nā
1: Ajiyo kaapar dang yang na, nyantin dang yang na, rizhik kusukla gu kubi mati gada, sujunga chomba ikyo.
0: Yari?
1: 다 담비 송진가다기 있나다 연된만 있음비 지스도 세수도 요 같은나 콜라 트윈지나라요 나요 소존 조금데 좀 받치 제등이 근데 또 근데 있구나 가신 그 요거 시터 예 지금 전에 있나다 수능에 수부 티크는 좋고 공농가 지춘도 공부 외절이 영어 회자라도 로그 있는 빈 공부도 회자 됐다고 하신 그 가서 회자 남은 것도 그 진이 로그 대통 절 대통이다 너는 놀지던 카다 시주도 고대야가 디한치가다 혼도 지나 젠바도 통이 나 기기나 바고 고비 이무다 리샤스고는 타도다 지출 따라 용접세 받아 디한치가다 소중 이런 건 갱클 집도 마스마스 군을 다른 그 투어 그차 집도 민진 신이 아랑 똑비 아 섬친 소수 리샤 디다도 다 용접세 봐 그도 것도 시가 마치죠 다 지금정라 그래서
0: Ri kwarin cheta, jarang zonji na chamdak zgin nungi tatani, rarang ga shayi zo di yinti lopso da chigi tangani na, di anchi ni shayi zon zonji na ra shira rarang ga chigi chamayong na ra chimga lopjong ga namjirta zungi tani ra shiga rarang ga ye tsamni, namo ra di tangna da zang ga tam torjik ga chundani ra shiga jamji zga ra pansam tsukwa zga langayo ga, jamji pansam tsukwa zga langayo nung di zonji na ra, da karga mbapayi nung da maji da tangi, di ngi tanda na, karga girgin ga jabchuri, shalai, mbapayi, 이더니 참덕 랑랑도 전진나라 디긴 뜻이 아이야 로소 당놈도 장시고 아시고 송요노 너시금 천탐니 너머라 디당나 과전치 다 아 대랑 그더 린천데브젤리 줄린천데 냥고노 그냥 그남바도 차베니다 당이 개랑 전진나 디긴 뜻 바바이라는 것이 아이야 아 로소 당노 갑다이노 너조 그 니 탄다니 다루군 토르지기 촌더니 패트숑 이 점리 너머도 돈는데라 아 개랑다양 뎀리시네 과전치 디난지기더 아 줄린천데 그자 달린 친들라 잡주던 테크릴린 친디나니 카다리는달라 냥타바니 과든 치신인 야
1: 카든 치
0: 야니 급데모
1: 야디모
0: 야디모 타히델라